0: પ્રાણી ગુરચરણ લગન નિસ્તરે
1: અંધકાર દીપક પર
0: ગુરદર્શન દેખ મન હોય વિકાસ
1: મહા ઉદ્યાન મે મારક
0: સાધુ સંગ મિલ જોત પ્રકાશ

0: સાસંગર કીર્તન ગાયે
1: અનેક વિગંતે સાધુ રાખે
0: હર ગુણ ગાય અમૃત રસ ચાખે
1: ઓટ ગઈ સંતે દરાય
0: સરબ સુખ નાનક તે પાયા
1: મિટ કૌ જીવન હાર
0: ભૂકે કો દેવત દાર
1: ધન દાન જાકી દ્રષ્ટિ માં
0: પૂરબ નિકે કલણા પાય
1: સબ કુછ તિસકા હો કરને
0: જો તિસ બિંદુ સરોવર ન હો ગય
1: જન સદા સદા દિન રહે
0: સપ્તે ઉચ્ચ નિર્મલ કરને
1: કર કૃપા જિસકો નામ દિયા
0: નાનક સો જન નિર્મલ તિયા
1: जाके मन गुर की प्रति
0: जने आवे यार प्रभु चित
1: भगत भगत सुनिए ते हिलो
0: जाके देखो होए
1: सच करनी सचता की रहे
0: सच दे सच मुत कहत
1: साची दृष्ट साचा
0: सच वरते साचा पासार पार ब्रह्म जे

0: સગલ સામગ્રી એક જ કટમાં હે. નવનીત અમૃત પ્રભ કા નામ સુન સ્માદ અનત્ય નાદ
1: જાય તજ સ્માદ
0: તે ક્યા જિસ આપ દિખાય
1: નાનક જન સો જી પાય
0: સો અંતર સો બહાર અનંત
1: વડવડ વ્યાપ રે આપ ભગવાન
0: ધરન મહે આકાશ પ્યાલ
1: સરબ લોક કો રંત્રિત્વા
0: બંતિન પર્વત હે પાર બ્રહ્મ
2: શ્રી આજા તય સાગરમ
0: પવન પાણી બે સંસર માહે
3: તિસે
0: ભિન્ન નહીં કોઠાઓ
3: પ્રસાદ નાનક સુખ પાઓ
0: વેદ પુરાણ સિમૃત મેં દેખ